પછી અહીં નાતી ભારે મીઠી મીઠો લાડુ ગેમ કહું તો શો હાવરુ ડેર જુ તમને યોજાના પર કામ કીધે મેસે કલે યોજાના હવે છે પ્રોગ્રામ છે બાર બાર મેસેજ ઉતારે રિફ્રેશ કરી કે ના વચ્ચે ઓ એમ એસ ડી ભાઈ ઓ એમ એસ ડી ભાઈ સલામ એન્ડ મોસ્ટ વેલકમ ટુ મોજ મસ્તી શો આઈ હોપ યુ વિલ બી ફાઇન શો ઇઝ વેરી વેરી વેરી વેરી વેલ એન્ડ વોઇસ ઇઝ ક્લિયર મેં ડોક્ટર મનોર ડોક્ટર મનોર ડેર જુ તમારા પ્રોગ્રામ કે મેસેજ કોલે યો જહાન મનોના વચ્ચે બાર બાર ચીકમ નીકળે પેજ ઉતારે ફ્રેશ કરી અચ્છા ખેર રેરા બલ કમ્પ્યુટર ચીકમ નીકળે બલ કમ્પ્યુટર માં વાત તર તવડે છે કેના અવદાશ ચીકમ નીકળે બાર બાર પેજ ફ્રેશ કરી વચ્ચે ઇટ્સ મિલાદ લિઝિમલ ફ્રોમ કરક સલામ સ્વીટ એમ જી સર વેલકમ ટુ ધ શો ડેર જો તમના લાડ લિઝિમલ અલ્લાહ યખદર છે માના દે કે શુક્રિયા દે કી પર ગામ કે દે મેસેજ કો મિસ્ટર વેલકમ કો યો જહાન મરના વચ્ચે ઇટ્સ મી સદો ફા ફ્રોમ કરક ઝિમલ તા ઓર શેહાન તા ડાલે ભી સિફત દે હર મહફિલ કે કીગી اور صفت ہر محفل کی گی پنل دل مغ دے زمائنا شما زبردست یو جہان منانا شکریہ او مفکی اللہ ہو جکیم نکنا دا سے چاہتا دا جکیم نکنا یعنی ٹفال ریڈی کٹ کری دو گنا چاگا مفکی اللہ چکیم نکنا سشا در من اسٹرلی بھی مفکی اللہ چے جوسو کا سرہ یہ ایکسپائر در من اسٹرلی بھی کنا کسا دا سے خبر ہوا کنا چے مفکی اللہ دے زیمال ایکسپائر جوس بس لاؤ کا سدا وفا سر مفخيال چکم دغه زیمنو کا سره وفات چکم دغه ایکسپایر جوس په سلام او مو ته سګیلار رسدل یو هم اننه او اسلام ای طبیعت سره غند شو یو روحین کټ کیو او چې فرام کرکا ټول لسنه ته سلامینه ورکار او شخان ته سپیشل سلام او چې سلام ته امیتا او سپیشل